આજના કાર્યક્રમમાં વાતો થવાની છે શિવભક્તોની, તો સૌ પહેલા વાત કરીએ ભગવાન શ્રી રામની. મિત્રો, ભગવાન શ્રી રામ જ્યારે લંકા જવાના હતા અને સમુદ્ર કિનારે બેઠા હતા ત્યારે એમના મનમાં એવો વિચાર આવ્યો કે યુદ્ધ તો ખૂબ લાંબો ચાલશે, લાવને પહેલા શિવલિંગની પૂજા કરું, ભગવાન શિવની પૂજા કરું. એટલે એમણે હનુમાનજીને કાશીથી શિવલિંગ લાવવા મોકલ્યા. હનુમાનજીને આવતા ખૂબ મોડું થઈ ગયું એટલે ભગવાન શ્રી રામે દરિયા કિનારાની રેતીથી સરસ મજાનું શિવલિંગ બનાવ્યું. અને એટલામાં પૂજા શરૂ થાય એ પહેલાં તો હનુમાનજી પણ શિવલિંગ લઈને આવી ગયા. હવે શું કરીએ, કયા શિવલિંગની પૂજા કરીએ? હનુમાનજીએ લાવેલા કે આ દરિયાની રેતીમાંથી બનાવેલા શિવલિંગની? એટલે ભગવાન શ્રી રામે સૌ પ્રથમ હનુમાનજી જે શિવલિંગ લાવ્યા હતા એની પૂજા કરી અને ત્યારબાદ પોતે જે દરિયા કિનારાની રેતીથી શિવલિંગ બનાવ્યો હતો એની પૂજા કરી. અને આ બધું થયું રામેશ્વરમમાં. એટલે જ રામેશ્વરમમાં બે શિવલિંગોની પૂજા કરવામાં આવે છે. સૌ પ્રથમ વિશ્વલિંગમ એટલે કે જે હનુમાનજી લાવ્યા હતા એની પૂજા, અને પછી રામલિંગમ એની પૂજા થાય છે. તો બીજી એક માન્યતા એવી પણ છે કે રાવણ એ બ્રાહ્મણ હતો અને રાવણનો વધ કર્યો એટલે બ્રહ્મ હત્યાનો પાપ લાગ્યો. એટલે યુદ્ધ પૂરું થયા પછી પણ ભગવાન શ્રી રામે શિવની પૂજા કરી હતી. મિત્રો, કાર્યક્રમમાં આગળ વધે એ પહેલાં આપને એક પ્રશ્ન છે, શિવ તાંડવ સ્તોત્ર કોણે લખ્યું, સૌ પ્રથમ કોણે ગાયું? આ પ્રશ્ન છે. નંબર છે 0224515413402245154135.

હવે એ શિવલિંગ પર કેટલુંય જોર લગાડી રહ્યા હતા, પરંતુ એ ભૂમિથી એને લઈ નહોતા શકતા. એ સ્થાપિત થઈ ચૂક્યું હતું. અને આ શિવલિંગ છે ગોકર્ણ, કર્ણાટકમાં. આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના, કાર્યક્રમ છે ગીત ગુર્જરી. અને મારો પ્રશ્ન હતો કે સૌ પહેલાં શિવ તાંડવ સ્તોત્ર કોણે ગાયું અથવા એના રચયિતા કોણ છે? તો ભગવાન શિવનો જ્યારે રાવણ કઠોર તપ કરી રહ્યા હતા ત્યારે સૌપ્રથમ તો એમણે પોતાના શીશ કાપી કાપીને ભગવાન શિવને ધર્યા, અને ત્યારબાદ પોતાના નસોની વીણા બનાવીને શિવ તાંડવ સ્તોત્ર ગાયું હતું એવી પણ એક માન્યતા છે. અને જવાબ આપનાર મિત્ર છે શિવેન્દ્ર ચૌહાણ બોરીવલીથી, અરુણભાઈ માંડવિયા, નીતા રાણા, ત્યારબાદ છે જયશ્રી રૂપારેલ, રમેશભાઈ ઠક્કર, વિનોદ મકવાણા. મિત્રો, આ બધા જ મિત્રોએ સાચો જવાબ આપ્યો છે. આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના.

0: striving for resilience, innovation, cooperation and sustainability. With a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
1: आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. મિત્રો, આપણે ભગવાન શ્રી રામની વાત કરી, આપણે રાવણની વાત કરી અને હવે વાત કરીએ ભગવાન શ્રી કૃષ્ણની. મહાભારતનું યુદ્ધ શરૂ થાય એ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને એવું કહ્યું કે શિવનું કઠોર તપ કરો અને દિવ્યાસ્ત્ર પ્રાપ્ત કરો, કારણ કે દિવ્યાસ્ત્ર વગર મહાભારતનું યુદ્ધ જીતવું અઘરું છે. કારણ કે સામે ભીષ્મ પિતામહ છે, દ્રોણ છે, કર્ણ છે, આ બધાને જો હરાવવા હોય તો દિવ્યાસ્ત્રની જરૂર પડશે. અને ભગવાનની વાત માનીને, કૃષ્ણની સખાની વાત માનીને અર્જુને કઠોર તપ કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને દિવ્યાસ્ત્ર પ્રાપ્ત કર્યું. તો ઉપમન્યુ ઋષિ પાસેથી ભગવાન શ્રી કૃષ્ણએ શિવ દીક્ષા લીધી અને એમણે પણ 6 મહિના સુધી ભગવાન શિવની કઠોર તપશ્ચર્યા કરી અને શિવ પ્રસન્ન થયા ત્યારે શિવે ભગવાન શ્રી કૃષ્ણને 8 વરદાનો આપ્યા. અને એટલે જ એવું કહેવાય છે કે વૈષ્ણવોમાં વૈષ્ણવ એટલે શિવ અને શૈવોમાં પણ શિવ એટલે કૃષ્ણ, હરિ અને હર એક જ છે.

0: Every great journey begins with people coming together to listen, to learn, to imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme, Building for Resilience, Innovation, Cooperation and Sustainability, with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
1: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में आपनी साथे छे तरुलता करोडिया। मित्रों, नरसिंह मेहता 8-9 वर्षना थया त्या सुधी बोलता नहोता, एटले गामवाड़ा लोको एने चिड़वता अने नरसिंह मेहता रिसाई ने जंगल में एक शिव मंदिर हतुं त्या बेसी जता। આવી જ રીતે નરસિંહ મહેતા નાનપણમાં રિસાઈને જંગલના શિવલિંગ ગોપનાથ મંદિરે જઈને બેસી ગયા અને 7 દિવસ સુધી ત્યાં બેસી રહ્યા અન્ન અને જળ વગર। જાણે કે એમણે શિવનું કઠોર તપ શિવલિંગની સામે બેસીને કર્યું હોય। શિવજી પ્રસન્ન થયા અને બોલ્યા કે બોલ, તારે શું જોઈએ। ત્યારે નરસિંહ મહેતાએ એવું કહ્યું કે મારે તો રાસલીલાના દર્શન કરવા છે। શિવજી પોતે એમને ગોપનાથ મંદિરથી વૃંદાવન લઈ ગયા, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રચાવી રહ્યા હતા। આ દિવ્ય રાસલીલા જોઈને નરસિંહ મહેતા ભાન ભૂલી ગયા અને એમાં મગ્ન થઈ ગયા। એવા તો એ મગ્ન થયા કે એમણે જે હાથમાં મશાલ ધરી હતી એનાથી એમનો આખો હાથ સળગી ગયો। ભગવાન શ્રી કૃષ્ણ દોડીને આવ્યા અને

0: આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. મિત્રો, આ કાર્યક્રમ દરરોજ આવે છે, આપના પ્રતિભાવો આપ આપો છો અને આપના ફરમાઈશી ગીતો પણ અહીં વાગતા હોય છે. મિત્રો, કાર્યક્રમ કેવો લાગે છે, આપના જો કોઈ સૂચનો હોય અથવા આપ કોઈ વિષય સાંભળવા ઈચ્છતા હો તો પણ આપ અમને ફોન કરી શકો છો. આપને અમારા નંબર તો યાદ છે, 02245154134, 02245154135.
1: Every great journey begins with people coming together to listen, to learn, to imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme, Building for Resilience, Innovation, Cooperation and Sustainability, with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
2: Every great journey begins with people coming together to listen, to learn, to imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme, Building for Resilience, Innovation, Cooperation and Sustainability, with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
0: આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના. મિત્રો, શિવાદ નામના એક ઋષિ હતા અને આ ઋષિની એવી ઈચ્છા હતી કે એને ત્યાં એક દીકરાનો જન્મ થાય અને એ દીકરો અમર રહે. એટલું જ નહીં, એ કોઈ પણ સ્ત્રીના ગર્ભમાંથી ન જન્મે અને આ માટે એણે ભગવાન ઇન્દ્રની કઠોર તપશ્ચર્યા કરી. ઇન્દ્રદેવ પ્રસન્ન થયા અને શિવાદ ઋષિએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે ઇન્દ્રએ કહ્યું,

હું કોઈને પણ અમરત્વનું વરદાન ના આપી શકું એટલે તમારે ભગવાન શંકરની આરાધના કરવી પડશે, એમનો તપ કરવો પડશે. એટલે શિવાદ ઋષિએ ત્યારબાદ ભગવાન શંકરની તપશ્ચર્યા કરી. ભગવાન શિવ તો ભોળાનાથ તરત પ્રસન્ન થયા અને શિવાદ ઋષિએ કહ્યું કે બને એક એવો દીકરો જોઈએ છે જે અમર હોય અને કોઈ પણ સ્ત્રીના ગર્ભમાંથી એનો જન્મ ન થાય. ત્યારે ભગવાન શિવે કહ્યું, તથાસ્તુ, એવો જ દીકરો તારે ત્યાં જન્મશે જેમાં મારો અંશ હશે અને એ બાળક અયૌનિજ હશે. શિવાદ ઋષિ ખુશ થયા. એક વખત જમીન ખેડતી વખતે એને જમીનમાંથી એક બાળક મળ્યું અને એ બાળકનું નામ રાખવામાં આવ્યું નંદી. શિવાદ ઋષિ ખૂબ ખુશ હતા કારણ કે એનો એ નંદી હંમેશા અમર રહેવાનો હતો. પરંતુ નંદી જ્યારે 7 વર્ષનો હતો ત્યારે કેટલાક ઋષિપુત્રો એમના ઘરે આવ્યા અને કહ્યું કે નંદીનું આયુષ્ય તો માત્ર 8 વર્ષનું છે, 8મા વર્ષે નંદીનું મૃત્યુ થશે. એટલે શિવાદ ઋષિ ખૂબ દુઃખી થયા અને રડી પડ્યા. ત્યારે નંદીએ કારણ પૂછ્યું. શિવાદ ઋષિએ કહ્યું કે ભગવાન શિવે તો મને અમર પુત્રનું વરદાન આપ્યું હતું. તો નંદીએ કહ્યું કે ભગવાન શિવનું વરદાન ક્યારે એળે જતું નથી. અને નંદીએ શિવની તપશ્ચર્યા શરૂ કરી. શિવ ફરી પ્રસન્ન થયા અને શિવે નંદીને 3 વરદાન આપ્યા. શિવે કહ્યું કે તું મારો અંશ છે, હું જ તારામાં છું, એટલે તારું મૃત્યુ નથી થવાનું, એટલે તું અમર રહેશે. આ હતું પહેલું વરદાન. બીજું, તું મારો ગણાધ્યક્ષ બનીશ, એટલે કે તું હંમેશા મારી સાથે રહીશ. અને ત્રીજું વરદાન હતું, તું મારું વાહન, મારો પોઠિયો બનીશ. આવું કહીને શિવજીએ પોતાના ગળાની એક માળા નંદીને પહેરાવી દીધી અને નંદી માનવ અવતારમાંથી તેજસ્વી બળદ બની ગયો જે શિવજીનો પોઠિયો કહેવાય છે અને શિવજી જેની સવારી કરે છે.